મેણે ઓર સીમા મિશ્રા કી આવાજ મેં બડો હી મીઠો સો લોકગીત અબાર આપણને સુણ્યો. ઉમ્મીદ કરું છું આપકે તાએ જરૂર પસંદ આવ્યો હોગો. ઓર જૈસા કી ગીત સે પહેલી આપણ વાત કર્યા છે ખેલ કી, ખેલ મેદાન કી, તો મેણે ઓર જિંદગી ભી તો એ ખેલ હી છે ને, જીમે હાર જીત ઉતાર ચઢાવ આતા રહેવે છે. કભી અચ્છો બુરો, સુખ દુઃખ, જીવન મૃત્યુ, એણે સબકો જો સંબંધ હોય છે આપણ સભી સહી તો છે ને. જો ધરતી પે જન્મ્યું છે ઉકી મૃત્યુ ભી નિશ્ચિત છે. આજ કુદન બણ્યા ઓર ઉણ દો મહાન વ્યક્તિત્વ કી યાદ દિલાવે છે જિણકા ઉચ્ચ વિચારા સે આજ ભી આપણ પ્રભાવિત હોવા છા અર સભી કે લેકે પ્રેરણા કા સ્ત્રોત છે. જી હા, સબસે પહેલી જિણકી બાત હું કરી છું બણ્યા ઓર નીલમ સંજીવ રેડ્ડી, જો કી ભારત કા છઠા રાષ્ટ્રપતિ અર એક પ્રમુખ સ્વતંત્રતા સેનાની છા. વે આંધ્રપ્રદેશ કા પહેલા મુખ્યમંત્રી ભી છા. લોકસભા કા દો બાર અધ્યક્ષ અર નિર્વિરોધ નિર્વાચિત હોબાવાળા એકમાત્ર રાષ્ટ્રપતિ છા, જો ભારતીય ઇતિહાસ મે કાફી મહત્વપૂર્ણ બાત છે આપણ સભી કે લેકે. બણ્યા ઓર ઇનકા જીવનકાલ કે અગર આપણ વાત કરા, પરિચય કી વાત કરા, તો ઇનકો જન્મ 19 મઈ 1913 કો આંધ્રપ્રદેશ કા અનંતપુરમ જિલ્લા મેં હોય છો. યે 1977 મેં નિર્વિરોધ ચુન્યા જવાવાળા દેશ કા પહેલા અર સબસે યુવા રાષ્ટ્રપતિ છા. યહી ખાસિયત ઇનકી ન છે બણ્યા ઓર, બલ્કિ 1929 મેં મહાત્મા ગાંધી સે પ્રેરિત હોર ઇને પઢાઈ છોડી અર વિદ્યાર્થી સત્યાગ્રહ મેં શામિલ હોયા, જીસે ઇનકો જો દેશ કે પ્રતિ પ્રેમ છો

જો કોર્ટ હોય ન્યાયાલય હોય ઊંકો પ્રમાણપત્ર છાવે છે આર અગર કોઈ પરિત્યક્તા મહિલા છે તો ફેર ઉપખંડ અધિકારી યા વિકાસ અધિકારી દ્વારા જો પ્રમાણપત્ર જારી કર્યું જાય છે ઊંકી જરૂરત એ યોજના કો લાભ લેવા કે લે કે હોય છે તો બેણ્યા ઓર ઉમ્મીદ કરું છું કે યા જો એકલ નારી પેન્શન યોજના છે એ કે બારામાં આપને ધ્યાન સે સુણ્યો ઓર જો ભી એકલ કે પાત્ર આપકે તાઈ લાગે આપ ઉનકે તાઈ જાણકારી દેકે ઉનકી મદદ કર સકો છો ઓર અબ જેસા કે આપ સભી જાણો છો કે એ જો ગણગોર કાર્યક્રમ છે એક તાઈ ખૂબસૂરત બનાવવા કી બાકી પૂરી કોશિશ રહ્યો છે બણ્યા ઓર કે હર બાર આપકે લેકે કુછ નયો ઓર રોમાંચક એક તાઈ બનાવવા એ બારામાં યદિ આપ ભી આપણા વિચાર યા સુઝાવ મક તાઈ દેવો ચાહો તો આપ મક તાઈ ફોન કરકે યા પત્રકા માધ્યમ સે ભી આપ આપનો સુઝાવ મક પાસ ભેજ શકો છો તો એ કો જો પતો છે વો આર ફોન નંબર આપકે તાઈ જરૂર બતાવું પણ મન કરો છે કે એક લોકગીત આપણ સુનલા

બિણ્યા ઓર શિવકુમારી ગોર કી આવાઝ મેં બડો હી પ્યારો સો લોકગીત અબારા આપણને સુણ્યો. ઉમ્મીદ કરું છું આપકે તાઈ જરૂર પસંદ આયો ગોર, જૈસા કી મને વાદો કર્યો છે આપકે તાઈ કે આપ ભી અપના વિચાર અપના સુઝાવ મક પાસ ભેજ શકો છો. તો ઉકેલે કે જો પતો છે ઉ છે કાર્યક્રમ નિદેશક આકાશવાણી ઝાલાવાડ, પિનકોડ નંબર છે 326001 ઓર મગા ફોન નંબર જો ટેલિફોન નંબર વે છે 07432232594. ફોન નંબર એક બાર ફેર બતા રહી છું, આ ફોન કરકે આપણા સુઝાવ દે શકો છો. 07432 કોડ નંબર છે 232594. તો આપ ઉમ્મીદ કરું છું જરૂર આપણા સુઝાવ ભેજોગા. ઓર અબ દેખો સમય ભી ઉગ્યો છે કે આજ કા કાર્યક્રમ મેં અહીં વિરામ દેવા, અગલા કાર્યક્રમ મેં ફેર મિલાંગા નહી ચર્ચા ગીત સંગીત કે સાથ. તબ તક કે લેકે ગણગોર કાર્યક્રમ સમાપ્ત કરવા કી આપકી બહેન પિંકી દો આજ્ઞા. રામ રામ.